0: છે સહી. અચ્છા, સહી વ્યાખ્યાના છે રોકને કે લીએ, રોકને કે ઇશારે કે લીએ. સદક અલ્લાહ લાઝી. ખાજી સહી, ઢેર મદના. થેન્ક યુ રુશિહાન મેસેજ કવલી. વેચે અમે રુશિહાન અગેન તારીખભાઈ સ્વીટ બજાની. તારીખભાઈ છે તો સે રિડ્યુ વલે સેલુન હતા કરતુસી ને વ્યાએ વ્યા ફો વ્યા ચાર્જર તા ફો સલી કલી બસ. અચ્છા સહી, પોઈન સોલ છે ચાર્જર તા ફો ચાર્જર તા ફો સો પતા નહીં પોઈન સોલ મેસેજ બાની સહી. ડેરા મનના થેન્ક યુ વેશે રાજ મામો. તાસુ દ્વારા જોડે ફીટ દો રાજ મામો, આપકો પતા હૈ જબ તારક કે મરજી કે સાથ શો કરતા તા તો ફિર પતા નહીં રાજ મામો, આપો જબ તારક કે સાથ શો હોતા હૈ તો મુજે સહબ સર મતલબ સો પ્લીઝ. અચ્છા જારી રખે શો કો એન્ડ તો સે દ્વારા પૂરે બઝો સોંગ સિટકો કા તો સે ઇજાજત વિગ્રહ મળે કે મેસેજ કરે દે. ડેરા મનના
1: યો જહાન મનના. થેન્ક યુ સો વેરી મચ.
0: થેન્ક યુ મેસેજ કો વાલી યો જહાન મનના. જી બિલકુલ પ્રોગ્રામ છે બિલકુલ. મેસેજ હશે મિલી જી, કોલ હશે મિલી જી, વર્સર સરા મેસેજીસ હશે મિલી જી. કોલ છે કુંદીપો 0927291292 જી. કોલ છે કુંદી બિલકુલ છે મિલી જી. કોલ દે હમ બિલકુલ ટાઈમ બરકેવી ઓ દેને લવા. હજી